બપોરના પોણા બે વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ. ગુર્જરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે એમબીસી રેડિયો પર. અને ભાઈ, ગુજરાતી કાર્યક્રમમાં તમારું અને અમારું તમારું બધાનું સ્વાગત છે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. અને ભાઈ, ગુજરાતી કાર્યક્રમમાં તમારાના સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:30 સુધી. તો આપણે વાત કરીએ તો દર બુધવાર એટલે એવરી વેનસડે આપણો કાર્યક્રમ હોય છે બપોરના 1:15 કલાકનો. તો તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:30 સુધી. સ્ટુડિયોની ગલિયામાં 1:46 થઈ ગઈ છે. શ્રોતાઓ, જ્યારે વાત કરીએ છીએ સમય અને ભાગ્ય ઉપર, તો ક્યારેય અહંકાર ના કરો, કેમ કે આ બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે. એટલે કહેવાય છે ને કે ભાઈ, ટાઈમ અને ભાગ્ય ઉપર ક્યારેય પણ અહંકાર ન કરવો જોઈએ, કારણ કે ટાઈમ પણ ચેન્જ થઈ શકે છે અને ભાગ્ય ક્યારે તમારું બદલાઈ જાય છે એ તમને પણ નથી ખબર પડતી. તો ચાલો એક સુંદર મજાને કપડે એક આરતી લઈ લઈએ ગણેશજીના ચરણોમાં. બીકોઝ આપણે વાત કરીએ તો ભાઈ, ગણેશ ચતુર્થીનો પર્વ ચાલી રહ્યો છે. તો કોઈ કોઈ ગણેશજી 10 દિવસ સુધી આપણે જ્યારે ઇન્ડિયામાં વાત કરીએ છીએ તો ભાઈ, ઇન્ડિયામાં ગણેશ ચતુર્થીના દિવસે એની સ્થાપના કરવામાં આવે છે ગણેશજીની. તે 10 દિવસ સુધી રાખે છે, કોઈ 5 દિવસ, કોઈ 6 દિવસ સુધી. તો પછી છેલ્લે એને 10 દિવસ પછી વિસર્જન કરવામાં આવે છે. તો ચાલો એક સુંદર મજાને આપણે એક આરતી લઈ લઈએ ગણેશજીના ચરણોમાં. આપણે કહીએ છીએ ગણેશજી છે જે વિઘ્નહર્તા છે, વિઘ્નહર્તના દેવો છે. તો ચાલો એક આરતી લઈ લઈએ ગણેશજીના ચરણોમાં.

ગુર્જરી દ્વારાના મીઠા મીઠા જણાવાઈ રહ્યા છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને હું છું અમિતા અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:30 સુધી. તો જ્યારે આપણે વાત કરીએ છીએ જીવનમાં ભાઈ જીતવાની, તો ભાઈ જેમને જીતવાનો ભય હોય છે તેમની હાર નિશ્ચિત જરૂરથી હોય છે. એટલે કહેવાય છે ને જે ડરે છે જીતથી એ ભાઈ નિશ્ચિત

છે ભાઈ, જરૂરથી હારે છે. એટલે કહેવાય ને કે ભાઈ જીતવા માટે ડરવાનું નહીં, પણ હિંમત રાખીને જીતવાની આપણે જરૂરથી જ્યારે આપણે કોશિશ કરીએ છીએ તે જરૂરથી સફળ મળે છે મળે છે. તો ચાલો એક સુંદર મજાનું આગલું ગીત લઈ લે અમિતા પટેલના અવાજમાં લેવામાં આવેલું.

ભાઈ બપોરના બે વાગી ચૂક્યા છે સ્ટુડિયોની ગલિયાળમાં અને હું છું અમિતા અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુજરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે. તો આજે એક સુંદર મજાની એક રેસીપી લઈને આવ્યા છીએ. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે તો ચાલો એક સુંદર મજાની રેસીપી તમને શેર કરીએ. ભાઈ આજે આપણે બનાવીશું રવાના ઢોકળા. આપણે ભાઈ ચણાની દાળના ઢોકળા તો બનાવતા જ રહીએ છીએ, તો ચાલો આજે આપણે રવાના સુંદર મજાના ઢોકળા બનાવીએ. એકદમ વેરી સિમ્પલ છે. એક કપ નહીં તો બે કપ તમે રવો લઈ લો, એમાં એક કપ દહીં નાખી દો નહીં તો અડધો કપ ખાટું દહીં. એને સારી રીતે મિક્સ કરીને રવામાં અગર તમે એમાં ઢોકળા બનાવવા માગો, અગર તમે એમાં વેજીટેબલ્સ નાખવા માગો તો તમે પાલકની ભાજીને ગાજરને ઝીણી ઝીણી કાપીને છીણીને તમે નાખી શકો છો. ગાજરને છીણીને અને પાલકની ભાજીને તમે આપણે કહીએ તો નાની નાની કાપીને તમે ઝીણી ઝીણી કાપીને અંદર નાખી શકો છો. અગર તમે પ્લેન બનાવવા માગો તો તમે પ્લેન બનાવી શકો છો. એના માટે તમને જોઈએ છે આદુ મરચાંની પેસ્ટ, દહીં, ટેસ્ટ પ્રમાણે મીઠું. આ બધાને સારી રીતે મિક્સ કરીને થોડી વાર સુધી રવાને આપણે 10 મિનિટ સુધી રાખીશું. બીકોઝ જ્યારે રવાને આપણે પાણીમાં નાખીને થોડી વાર આપણે રાખીએ છીએ ને તો થોડું ફૂલી જાય છે. તો રવાને આપણે થોડી વાર 10 મિનિટ રવા દઈશું. પછી આપણે એક ઢોકળાની પ્લેટ રેડી કરી દઈશું. એમાં થોડું તેલ નાખીને એને આપણે ક્રિસ્પ કરી લઈશું. બસ જ્યારે આપણે ઢોકળા બનાવવાના હોય ત્યારે જે રવાનું આપણે જે પેસ્ટ બનાવેલું છે, મિક્સર બનાવેલું છે, એમાં થોડું ઇનો નાખીને, એક ચમચી ઇનો નાખીને થોડુંક ઉપર પાણી નાખીને મિક્સ કરી દો. બસ એને પછી તમે ઢોકળાને સ્ટીમ કરી લો 10-15 મિનિટ સુધી. ઇઝી અ વેરી સિમ્પલ રવાના ઢોકળા રેડી થઈ ગયા છે. એની સાથે તમે ચટણી બનાવી શકો છો ધાણા અને ફુદીનાની, ને તો પછી તમે બનાવી શકો છો નાળિયેરની ચટણી. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ભાઈ ઐશ્વર્યા મુજબદારના અવાજમાં લેવામાં આવેલું

સ્ટુડિયોની ગલેણમાં 2:17 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુરચરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે અને હું છું અમિતા. તો જ્યારે સુધી આપણે વાત કરીએ છીએ ને જીવનમાં કંઈક સારું મળે ને તો ભાઈ ક્યારેક અહંકાર કે અભિમાન ના કરવું, કારણ કે જે ઈશ્વર આપી શકે છે ને એ તે છીનવી પણ શકે છે. આપનાર અને લેનાર બંને એક જ છે, એટલે કહેવાય છે ને આપવાવાળો અને લેવાવાળો બંને એક જ છે. એટલે કહેવાય છે ને લાઈફમાં કંઈ પણ વસ્તુ મળે ને તો ક્યારે અહંકાર કે અભિમાન ના કરવું જોઈએ, એને તમારે સ્વીકાર કરી લેવું જોઈએ. કારણ કે આપણે જ્યારે વાત કરીએ છીએ આપવાવાળો અને લેવાવાળો એક જ છે ને, તો ચાલો આપણે પણ ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું

કઈ ગુજરાતી ગીતોની મજા મારતા આપણે પણ ચાલો ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. 2025 નું ઐશ્વર્ય મુજબ દરના અવાજમાં લેવામાં આવેલું

બસ ભાઈ, એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે જે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. અને લાસ્ટ ગીત છોડીને જાઉં છું, ચેતન ધરાણીના અવાજમાં લેવામાં આવેલું આના પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ, ઉષા લઈને આવી રહી છે. એની સાથે અમિતાના આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.